0: અલે આમ ઉમા ખાઈ લાસ ની નહીં
1: મેં ખાઈ લે કે
0: હા સે દિન દેખ લીજે મુઈ હલ્દી યાલા સા સામ ખાઈ રી
2: શાશ્વત બાબુ ભલા ચાસ કી
1: હું આજે નમસ્કાર આજે
2: નમસ્કાર આજે તો રોબાર તમે કાયટા ખાયલા સા જી માઉસ મૂસા ખાયલાસ કે નહીં
1: નહીં કે નહીં રોબાર આઈસો ખાઉ ને આજે
2: હા દે રોબાર આ કરના ખાયલાસ ની કી સબ બોલ ના ખાયલાસ ની
1: નહીં જે રોબાર રોબાર ખાઉ ને આજે બુધવાર ખાઉ છી ખાલી
2: હા લે કાય કાયટા ખાયલાસ ની
0: શાશ્વત
2: બાબુ તમે કેમ કે આમકે ડાકવાસ કે નહીં ડાકવાસ તો આમે સબુ આવું તમર બીબા કે ભોજી ખાવા
0: કન્યા કુની કુડી કોણ સુતરી લાસ કે નહીં તા
2: તો ક્યારે કોઈ ભાઈ તાકી કાનિયા રેલે મિસા
0: નહીં સે દિન ટોકી ગોડ પસાઈ કરી બોલતી લઈ તો દેખ લી
2: દેખ દેખ દેખ ફાંગુઆ મિચ કતા વન કોઈ લુસ ની મામા
0: મુની અસન કામ સે ભાબ બાર સે દિન દેખ લખને વિશ્વાસ લાગલા મોગે
2: સોતે કે સા સોત બાબુ
1: નહીં
2: દેખ દેખ દેખ મિચ કોઈ લુસ ની મામા
0: નહીં દેખલા પર લાગલા જે કે કી સેટા હા
2: ઓય ઓય
1: કોડ જો કો દોરે બોલું ની કાકે
0: નહીં નહીં ધારી બોલવાર અચ્છે ટાઈમ હી આલા તો
2: સબુ લોક કઈ તોર પર રે ભાઈ કે મામા તુ ઇમ કોઈ લુસ ની જે
0: હા બા બા બા બા મુઈ કોન દુઈ તી મે માઈ જેન લે થી કઈ
2: રા ઓરે આઈ વાટે અમ રાતા અચ્છે તુ આઈ વાટે ડાંગડી મન કે ધારી કરી બોલબો સ્ની સાસોત બાબુ હમ અમ મિસ દેખ લો આચુ મામા તો કે
0: હે તી માટ કોઈ છુ
2: આલે સાસોત બાબુ ધન્યવાદ લાગો અંતી સે ફોન કરતે રવા
1: હમ સો કાજે કોન સુનો જો સબુ કે
2: હમ નાટક મિશા શુ કરી આમકે ફોન કરી જણાય તે રૂઆ
0: નમસ્કાર
2: મામા જબર જબર ફોન મન તો
0: આઈલા
2: સરાસરી ગીત ગોટે સુનાઈ દેલે આમર ભાઈ ભણી અધિક
0: હાલે હાલે